0: માત્રા મારે જ એકાસી ભારી મિઠ્ઠીમાં યદિ એખર નાખી દેવાય તો ઓકામાં વાયુ સંચાર અચ્છો હોઈ જાય અને વાયુ સંચાર અચ્છા હોનાસી જલ ધારણ ક્ષમતામાં વૃદ્ધિ હોઈ જાય. કેચુઆ ખાદ કારણ કેચુઆ ખાદ સી 8 થી 10 જી અપુન ગોબર કી ખાદ કી વાત કરાન ગોબર કી ખાદ સી કેચુઆ ખાદ 8 થી 10 ગુના જ્યાદા પ્રભાવશાળી રજ એની ખાદ ખ દેણા કા બાદ ફસલના કી ઉત્પાદનમાં વૃદ્ધિ દેખાણા લગી જાય. કેચુઆ ખાદ સી પ્રતિ વર્ષ કિસાન ભાઈ બહેન ખ એક નિશ્ચિત આય મિલનું શરૂ હોઈ જાય. ગાજર ઘાસ ખા પુન દેખાય તો ઉ ભી કેચુઆ કારણ અચ્છો પ્રિય ભોજન છે. તો ખરપતવાર નિયંત્રણ કારણ ભી ઈ બહુત અચ્છી ઉપયુક્ત વિધિ છે ક્યુંકી ખરપતવાર ખ ભી આપ ઉકામાંથી નિકાળીને ના કેચુઆ કા ભોજન રૂપ માં દઈ શકો છો. વિશેષ સાવધાની જે રખણા કી બાત છે ઓકા બારામાં એક સબસે પહેલા બતાવી દેવા આપકા ક્યારી ના પર સીધી ધૂપ ની પડે સીધો પાણી ની પડે વર્ષા કો એની વાત કો ધ્યાન રાખવું આવશ્યક છે. ક્યારી ના માં નમી બનેલ રહે સામાન્ય રૂપ થી ઠંડક બનેલ રહે. ક્યારી ના કી ઊંચાઈ 3 ફીટ થી જ્યાદા ની રહેણું નહીં તો બહુ વજન હોઈ જાયગા. ક્યારી ના માં ડાળી જાણે વાળી જીવી સામગ્રી છે ઓકામાં કાંચ ની હોય પથ્થર ની હોય પ્લાસ્ટિક ની હોય ધાતુ કા તાર ની હોય કોઈ ટુકડા ની હોય એકા સબસે પહેલા અલગ કરી લેવા. ઓકા બાદ જ ઈ સબ ભોજ્ય પદાર્થ કા રૂપમાં આપણા કેચુઆ ખા પણ દેવાંગા. 3-4 મહિનામાં અચ્છી ખાદ કિસાન ભાઈ બહેન ખા મિલાગા ને અચ્છો ઉત્પાદન ભી મિલાગા. આજ અમારો કિસાન ભાઈ બહેન સી યોજ કહેણું છે.
1: કેચુઆ ખાદ બર્મી કમ્પોસ્ટ ઇસ વિષય પર આપ સુન રહે થી ખેતી કી બાતેં. વાચક સર ડોક્ટર અનુરાધા શર્મા કથા. ये आकाशवाणी का इंदौर केंद्र है. आइए अब सुनते हैं श्री रामचरित मानस कान का आज का प्रसंग.